ચિંત નહીં ભગવંત પૌડી અહીંયા ખટશાસ્ત્ર હોય જ્ઞાતા પૂરક કુંભક રિતક કરમાતા યાણ ત્યાણ તીર્થ સ્નાની સોમ પાક અપરસ ઉદયાની રામ નામ સંગ મન નહીં હેતા જો કશ કો કીનો સો અનેતા ઉવા તે ઉત્તમ ગણો ચંડાલા નાનક જય મનોવસે ગોપાલા સલોક ચાર કુંડ દે દેસે પરમેશ્વરત તીર્થ કી રેખ સુખ દુઃખ મુક્ત જોન નાનક લિખ્યો લેખ પવડી કક્કા કારણ કરતા સો લિખ્યો લેખ ના મેટત કો નહીં હોત કછ દો બારા કરને હાર ના પૂલન હારા કાહુ પંથ દેખારે આપે કાહુ ધ્યાન પરમત પછતાપે આપણ ખેલ આપ હી કીનો જો જો દીનો સો નાનક લીનો શ્લોક ખાત ખર્ચત બિલશત રહે ટૂટ ના જય ભંડાર હર હર જપત અનેક જન નાનક નહીં સુમાર પૌડી ખખા ખૂના કચ્છ નહીં તેસ સમરંત કહે પાહે જો દે ના તો દે રહે ઓ પાવે તે તે જાહે ખર્ચ ખજાના નામ તન યા ભગતન કી રાસ ખિમા ગરીબી આનંદ સહેજ જપત રહે ગુણતાસ ખેલે દિખતે આનંદ સ્યો જાતો હોત કૃપાલ સદીવ ગનીવ સુહાવને રામ નામ ગ્રહ માલ ખેદ ના દુઃખ ના